0: पाए ने लोग हती बचाव हेते करी शके वणन हेतन बारे में जानकारी वणन ने राखवी है।
1: हवे मनीषा बोन आपणे देखो हो के गर्मी नो जो मौसम है ई आवतम में सापरे जे किसान भाई बोन है एणा ने खेत में काम करवो एणा ने बले कठिन थी सा है। सूरज ती तेज धूप आपणे गर्म हवाएं बढ़तू जे तापमान है ये एणा शरीर ने कमजोर करी दे है। घणी वक्त आपणे देखो हो के किसान जो है ई घंटो खेतर में काम करे है मेहनत करे है एणा ने एहसास नथी रहतो के एणा नो शरीर जो है ये धीरे धीरे गर्मी नी चपेट में आवी गयो है। लू लागवू केवल थकान नथी बल्कि जान लेवा भी थी सके एटले जरूरी है के आपणे जे किसान भाई बहन है ये समय रहते सावधानी बरती ने स्वास्थ्य नु ध्यान राखी। आपणे देखो हो के खेती आपणे देश नी रीढ़ है। किसान जे है ई रातर दाड़ो मेहनत करी ने अन्न उगावे है पण अगर आपणे जे किसान है ई अगर बीमार पड़ी जाएगा तो परिवार ने खेती बे प्रभावित थी सके। खेत नी देखभाल ने हाथे हाथे एना ने एना नु भी ध्यान राखवू घणो जरूरी है। आपणे देखो हो के जई वक्त गर्मी में घणी तेज वायरस आले तई वक्त आपणे देखो हो के आ लू कहवाय है। आ जे लू है ई शरीर ना तापमान ने तेजी तकी वधावी दे है। जिंदगी आप कीधुँ के शरीर में पानी ने कमी थी सा ने आराम नहीं मलवाने कारण शरीर जो है ये कमजोर पड़ी सके ने मनक बीमार थी सा। बहन बोनो लू लगवाने कारण व्यक्ति ने चक्कर आवे है माथू दुखे है तेज बुखार आवे उल्टी वधारे तड़ लागू कमजोरी घबराहट ने बेहोशी जेवी समस्या भी थी सा तो आ स्थिति एक गंभीर स्थिति कहवाय है। आपणे बहन बोनो ने खुद नु अणी स्थिति थकी बचाव करवो घणो जरूरी है।
0: હવે અંજલિબોને આપણે સહી કીધું એને સાથે આપણે દેખો કે આ ગરમીનો જો પ્રભાવ આપણે કિસાન ભાઈ બોનને વણન કામ બી એને પ્રભાવિત કરે હે ખૂબ જ્યાદા તડકો પડે હે વણામાં લગાતાર આપણે કિસાન ભાઈ બોન કામ કરે હે વણા ખતી વણને શરીર હે વો ભી થાકી જાય હે શરીર મેં તાપમાન બળવા ખતી વણને કમજોરી મહેસૂસ થાય હે ને અંજલિબોન ઘણા વખત આપણે દેખો કે આપણે કિસાન ભાઈ બોન ખેતમ કામ કરતા કરતા બેહોશ થઈ જઈએ હે આપણે આ જુલ્લું લાગી જાય એના કારણ ખતી આપણે ઘણા પ્રકારની સમસ્યા દેખવા મળે હે જેમ કે આપણે કહ્યું હતું કે શરીરમાં પાણીની કમી થઈ જાય હે ખૂબ જ્યાદા પસીનો આવવા માંડી જાય હે સરદર્દ ને ચક્કર જેવી સમસ્યા થઈ જાય હે શરીરમાં જલન થવા માંડી જાય ને એને સાથે આંખમ બી જલન થાય હે ને કમજોરી બી આવી જાય હે અંજલિબોન અગર આ સમય માટે ઈલાજ ન કરંગા ને અણી સ્થિતિને આપણે ન હમાળંગા તે આપણે કિસાન ભાઈ બોન બદલે આ ગંભીર સમસ્યા બની શકે તે અણા ખતે આપણે કિસાન ભાઈ બોનને ઘણા કાની સાવધાની રાખવી બી ઘણી જરૂરી હે
1: હવે મનીષાબેન આપણે દેખો કે કિસાન શક્તિ કી વધારે અણા ખતરામાં કેમ રહે એને બારામાં અગર જાણો તો આપણે દેખો કે આપણે જે કિસાન ભાઈ બોન હે ये बर्बाद तकी हाँ से उदी खेतरों में काम करे हैं धूप में फसल ने देखभाल सिंचाई करवो कटाई करवो निराई गुड़ाई करवो ये पशुओं ने देखभाल जेव काम ही लगातार करते रहे हैं एवं में एणा नो शरीर जे है ये लगातार गर्मी सहन करे है। कई वक्त आपणे देखो के आपणे जे भाई बहन है ये टाइम माते पानी नथी पीतो माथू नथी ढाकतो ने आराम भी नथी करतो ने कुछ भाई बहन है ये एम विचार करे है के आपणे तो रोज तापने रहो आपणा ने हो थाका આજ ચીજે આપણે લાપરવાહી નું કારણ બની શકે
0: હવે
1: અગાડી આપણે કાર્યક્રમ ને જાણંગા આપણે ભાઈ બોનાને વતાડંગા કે હરતે આપણે ટેમ રહેતે અને સબ ચીજે થકી બચાવ કરવો જરૂરી હે ને હું એવા પરંપરાગત ઉપાય હે જે આપણે બદલે ફાયદેમંદ થઈ શકે
0: હવે
1: તો વાત તો આપણે ભાઈ બોનો થકી કરંગા પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનાને આપણે ગીત હમરાવી દો
0: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હમળો ગીત

0: રહે છે. તો એની ટાઈમ આપણને ખેતરમાં કામ કરવાથી બચવું હોગા, કોશિશ કરવી હોગા કે આપણું જે કામ હે આપણે પરબાતે જલ્દી ઉઠીને હાજે મોડું કરી શકો. આપણે દી કહો કે પરબાતે ટાઢી હવા ચાલે હે જે આપણે શરીરને કમ નુકસાન પુગાવે હે, તે કામ મેં ભી આપણને આરામ મળેગા. ધૂપ મેં કામ કરતે ટાઈમ આપણને માતાને ખુલ્લું નથી સોડવું, આપણે કિસાન ભાઈ બહેનોને ગમછો યા કોઈ સેતુ માતા માથે બાંધી લેવું હે, જેથી કે હીદી ધૂપ એનાને માતા માથે ન પડે. આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે આપણને હલકા રંગના સેતર પહેરવા હે, સૂતી કપડા જે હે કે પસીનાને સોકી લે હે ને શરીરને ઠંડક દે આલે હે, એટલે આપણને વધારે ટાઈટ એવો સેતરો નથી પહેરવો. ભાઈ બહેનો ગરમીના મોસમમાં શરીરમાં પસીના તકી પાણી નહીં પીસાય હે, એટલે આપણે અગર ખેતરમાં કામ કરવા જઈ રહો તો થોડી થોડી વારમાં આપણને પાણી પીતે રહેવું હે. ઘણી વખત આપણે દી કહો કે કિસાન ભાઈ બહેન જઈ વખત પાણી પીવે હે, જઈ વખત એને સપ્તકી વધારે પ્યાસ લાગે, તો આ તરીકો એને શરીરને નુકસાન પુગાવીને કમજોરીને ચક્કરનું કારણ બની શકે. એટલે આપણે હાદુ પાણી પીવો તો યા આપણે લીંબુ પાણી પી શકો, છાશ પી શકો, બેલનું શરબત પી શકો, આ આપણે શરીરને ઠંડક આલેગા ને આપણે ગરમીને કારણે થવાવાળી સમસ્યા થકી બી આપણને દૂર રાખી શકે.
1: હવે અંજલિબન આતે આપણે ભાઈ બહેનોને આપે બતાડ્યું કે કિસાન ભાઈ બહેન લોક હતી હેતે બચી શકે, આજ અગર આપણે ભાઈ બહેનોને બતાડા કે લોક હતી બચાવ બદલ એવી ઘરેલું ઉપાય હું અપનાવી શકે, તો ભાઈ બહેનો આપણે પ્યાજનું સેવન કરવું હે. આપણે દેખો હોય કે અંજલિ બહેન ગરમીના ટાઈમે આપણ કચ્ચું પ્યાજ આપણે શરીર બદલે ખૂબ લાભકારી રહે હે. કિસાન ભાઈ બહેન ખેતમ જાય તે આપણે હાથે પ્યાજ બી લઈ જઈ શકીએ, આના ખાતે આપણે શરીરને ગરમી હે વણાખથી બી રાહત મળે હે. એની સાથે ભાઈ બહેનો આપ આમ પન્નાનું સેવન બી કરી શકો હો, કચ્ચા આમ ખોતું બણ્યું ખોતું આમ પન્નો આપણ પીવંગા તણા ખતે આપણે લૂ ખતી બી બચાવ થાયગા ને આપણે શરીર એવો બી ઠંડુ બણ્યું ખોતું રે, આપણે શરીર હે વેન બી ઠંડક મળેગા. એને સાથે ભાઈ બહેનો આપણે સત્તુનું સેવન કરી શકો, બેલનું શરબતનું સેવન કરી શકો. એને સાથે અંજલિ બહેન આપે કહ્યું હતું કે આપણે ભાઈ બહેન દહીં ને છાશનું બી સેવન કરી શકીએ. અગર આપણે ભાઈ બહેન દહીં ને છાશનું સેવન કરેગા તો વણને શરીર એવું ઠંડુ રહેગા ને વણને શરીરમાં પાણીની કમી બી નહીં થાયગા.
0: હવે મનીષા બહેન આપે સહી કીધું, એની સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે આપણને ખીરા કકડી તરબૂચ ખાવું જોઈએ. આ એવી ચીજે હે જે આપણે શરીરને ઠંડક પુગાવે હે ને પાણીની કમીને દૂર કરે હે.
1: હવે
0: એની સાથે ભાઈ બહેનો આપણને ખાલી પેટ કારે ભી ખેતરમાં નથી જવું, આપણને કઈ ખાઈ પીને જ ખેતરમાં જવું હે. આપણે કહી શકો કે આપણે દહીં છાશ ફળ રોટી હરી સબ્જી એ મોસમી ફળ આપણને ઉર્જા આલેગા. આપણે તળિયું ભૂનું મસાલેદાર ભોજન નથી ખાવું ને વેસવેસમાં આપણને આરામ કરતું રહેવું હે, તાકે આપણા શરીરને વધારે થકાન ન લાગે. ભાઈ બહેનો આપણે કેવું ચંગા કે અવડેના ટાઈમે મોસમ જે હે એ પહેલાની તુલનામાં વધારે ગરમ થઈ ગયું હે. પેડની કટાઈ પ્રદૂષણ જલવાયુ પરિવર્તનને કારણે તાપમાન જે હે એ લગાતાર વધી રહ્યું હે, એટલે આપણને પહેલેથી વધારે સાવધાની રાખવાની જરૂરત હે. ગામોમાં આપણને વધારે પેડ લગાડવા હે, પાણી બચાવવું હે ને પર્યાવરણની રક્ષા કરીને આપણે લંબા ટાઈમ સુધી ગરમીને કમ કરવામાં મદદ કરી શકો. ભાઈ બહેનો આપને અમે કાર્યક્રમની માધ્યમથી ઈસ કેવું ચંગા કે ગરમીમાં ખેતરમાં કામ કરવું આપણે ભાઈ બહેનો બોલે ઘણું ચુનૌતીપૂર્ણ હે, પણ સહી જાણકારી ને સાવધાનીને અપનાવીને આપણે લૂ તકી બચી શકો. માતાને ઢાકવું હે, ટેમ ટેમ માથે પાણી પીવું હે, બપોરે અમે તેજ ધૂપમાં કામ કરવા તકી બચવું હે, અસલ ભોજન કરવું હે, જરૂરત પડવા માટે આરામ કરવા વાળા જે છોટો છોટો ઉપાય હે આપણને અપનાવવા હે, જેથી આપણે જે કિસાન ભાઈ બહેન હે એ એણની જિંદગીને સ્વસ્થ રાખી શકે.
1: એના સાથે ભાઈ બહેનો કેવું ચાંગે કે ગરમીઓને મોસમમાં લૂ એક ગંભીર સમસ્યા હે. વિશેષ કરીને અંજલિ બહેનો આપણે દેખો કે આપણે કિસાન ભાઈ બહેનો બોલતે વી તેજ ધૂપ મેં ગરમ હવા મેં કામ કરે વણખતી વણ શરીરને નુકસાન થાય હે. આણ બદલે વે સહી જાણકારીને સાવધાનીને અપનાવીને વે ખુદને બચાવી શકે હે, જેમ કે પર્યાપ્ત પાણી પી શકીએ, મૂણકાને ઢાંકીને કામ કરી શકીએ, પૌષ્ટિક ભોજન કરી શકીએ, છાંઓ મેં આરામ ખતી કામ કરી શકીએ, એને સાથે આપણે ઘરેલુ પે પદાર્થે વણનું બી સેવન બી કરી શકીએ. એને સાથે ભાઈ બહેનો કેવું જાણવા કે આપણે કિસાન ભાઈ બહેનો બી આપણે દેશની રીઢ રહે હે. વણનું સ્વાસ્થ્ય રહેવું આપણે બદલે ઘણું જરૂરી હે. જ્યારે આપણે કિસાનને પ્રતિ સન્માન ને વણન પ્રતિ સહયોગની ભાવના રાખંગા અંજલિ બહેન, ને હાથે આપણે કિસાન ભાઈઓ બહેનોને વણને સ્વાસ્થ્યને પ્રતિ જાગૃત કરંગા, આ સબ આપણ પ્રયાસ કરંગા, તો તારે આપણે કિસાન ભાઈ બહેનો બી આગળ વધી શકીંગા, લૂ ખતી બચી શકીંગા ને અને સમસ્યાને એવી બી કાફી હદ તક બી કમ કરી શકીંગા.
0: હવે મનીષા બહેન આપણે સહી કીધું કે અનેક પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા થકી આપણે ઘણા કાની વાત રહી. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનો.
1: હવે
0: સૂટ તો પડ, પણ સાથે પહેલે હમરી લાયક ગીત ને મોરે પડો સૂટ.
1: હવે અંજલિ બહેન તો ભાઈ બહેનો હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાકર રેડિયો.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે એને પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લીએ અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મેં અપને નામ કી જમીન નહીં મિલની ચાહીએ?
3: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જીતના ઉસકે ભાઈ કો?
4: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સમ્માન હૈ ઔર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
3: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મેં ભી, મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહીએ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
0: ભાઈ ને બોનો, આપે કારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ હું યા આપણે ની કેટલી શાંતિ મળે હે, જીની હવા મેં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
5: ભૂમિ આવંટન હો, દાખિલ ખારીજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રાસ્તો નીકળે હે.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
6: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

આંગણવાડી જઈને તારો નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ, સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, પાંચે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો. સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન, જિંદગી પર બાતની શરૂઆત પાણી થકી કરું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવન, ફલ સબ્જી રોજે ખ, બીમારી ને દૂર ભગાવ, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ, હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હે, આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા, હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહિયે? એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જિતના ઉસકે ભાઈ કો? ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ, ઓર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ, જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ. આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરેં, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી, જિંદગી મે ભી, મહિલાઓ કે ભૂમિ અધિકાર, ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહિયે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે ને પાણીની તર લાગી રહી હે, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: અમરવા વાળી અમર હિત બોનો ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલી નું
0: રામ રામ. હવે બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર હ અમારે આજની કાર્યક્રમ ઘુમર મે.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે બોનો તકી વાતચીત નો વિષય હે કે આપણી બોનો બલ્લે સ્વચ્છ વાતાવરણ નું હું મહત્વ હે.
0: હવે
1: આપણે દેખો હ કે સ્વચ્છ વાતાવરણ કેવલ સાફ સફાઈ સુધી સીમિત નથી, બલકી આ સ્વસ્થ જીવન સુરક્ષિત સમાજ ને બહેતર ભવિષ્ય ની પહેચાન ભી હે.
0: હવે
1: આપણે દેખો હ કે આપણી બોનો ના જીવન ની અગર આપણે વાત કરો તો એનમાં સ્વચ્છતાનું મહત્વ ઘણું વધારે હે. આપણી બોને પરિવાર સમાજ ને આવા વાળી પીડનની આધારશીલા રહે હે, ને અગર આપણી બોનને આય પાય નું વાતાવરણ સાફ સુરક્ષિત ને સ્વસ્થ નહીં હોગા તે શારીરિક માનસિક ને સામાજિક રૂપ તકી મજબૂત નહીં બની પાએંગા.
0: આજે
1: ઘણા એવા ગામ ને કસ્બા હે જેમાં આપણી બોને ગંદકી દૂષિત પાણી ખુલ્લા ક્ષેત્ર મેં કચરો ધુઓ અસ્વચ્છ શૌચાલય પ્રદૂષણ જેવી સમસ્યા તકી જૂજી રહી હે. એનો હિદુ અસર આપણી બોનાના સ્વાસ્થ્ય આત્મસન્માન ને જીવનની ગુણવત્તા માટે પડે હે. તાજે કાર્યક્રમ ની માધ્યમ થી આપણે એ જાણંગા કે આ સ્વચ્છ વાતાવરણ નું હું મહત્વ હે કે આપણે હર તે હર મનક ને આને બદલે જાગૃત કરી શકો.
0: હવે અંજલી બોને આપે સહી કીધું તો કાર્યક્રમ ને માધ્યમ કે તે અણા વિષય માટે આપણે બોને ખતી ઘણા હક્કાની વાતે રહેંગા. અબર હમણા આ ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8

0: भाई बोनो अना गीत बाद आप सभी नो फेरे स्वागत कर रहे हैं हमारे आज ने कार्यक्रम घूमर में। जिम की भाई बोनो गीत की पहले विषय बताड़ियो हतो कि आज हमें बात करवा वाला हूं कि आपने बोने बल दे स्वच्छ वातावरण नो हो महत्व है। अंजलि बोन आपण देख हाँ कि स्वच्छ वातावरण आपणे मानव जीवन नो आधार रहे हैं। अगर आपणे आसपास नो वातावरण स्वच्छ ने होगा ते आपणे शारीरिक स्वास्थ्य प्रभावित ने थायगा बल्कि आणखते आपणे मानसिक ने सामाजिक जीवन भी प्रभावित थायगा। विशेष करीने अंजलि बोन आपण देख हाँ कि आपणी बोने जी ही वणबल दे स्वच्छ वातावरण नो महत्व अजी ज्यादा भी बढ़ी जाए है। केम के आपण देख हाँ कि आपणी बोने जी रे है वे आपणे परिवार ने रीढ़ है। घर ने देखभाल करी ही सोरों नो लालन पालन करी ही परिवार ने स्वास्थ्य ने जिम्मेदारी में भी वे वण ने भूमिका वधार रहे हैं। एवं आपण देखो हां कि वातावरण अस्वच्छ रहेगा ते वण नो प्रभाव आपणे बोने माते हिदु पड़ेगा ने वेणे साथे परिवार माते भी पड़ेगा। ते आपणे बोने ने केवू जांगा कि आजना टाइम में आ बढ़ी रह्यु प्रदूषण ने गंदगी ने अस्वच्छता एवं में आपणे जलवायु परिवर्तन खती मानव जीवन ने गंभीर रूप खती प्रभावित कर्यु है। अत्रे आपणे वातावरण ने स्वच्छ बनावी राखवू है ने आपणे ध्यान राखवू है।
1: હવે મનીષાબેન આપણે દેખ કે સ્વચ્છ વાતાવરણનો અર્થ આપણે સડકે સાફ કરવું જ નથી બલ્કે આમે શુદ્ધ હવા સ્વસ્થ પેયજલ સાફ ઘર ને આસપાસનું ક્ષેત્ર ભી સાફ હોવું જોઈએ। આપણે જે કચરો હે એનું પ્રબંધન હોય તરીકાથી કે કરવું હે આપણે જે શૌચાલય હે એ સાફ હોવા જોઈએ પ્રદૂષણ રહિત આપણે વાતાવરણ રહેવું જોઈએ ને આપણે જે રસોઈ હે ખાવાનું હે એ ભી સ્વચ્છતા થકી આપણે બનાવવું હોકા માનસિક શાંતિ આલે એવું વાતાવરણ આપણને બનાવવું હે। જે વખત આ હેતી ચીજે આપણને મળેગા તો જ આપણી જે બોને હે એ સ્વસ્થ ને સુરક્ષિત જીવન જીવી શકેગા। આ વાત કરા કે આપણી બોને ને સ્વચ્છતા નું શું સંબંધ હે કારણ બે નું ઘણું મોટું સંબંધ હે। આપણી બોને ઘરની દેખભાલ કરે હે ભોજન બનાવે હે સૂર્યની પરવરિશ કરે હે ને પરિવારની સ્વાસ્થ્ય ની સંરક્ષક ભી રહે હે એટલે સ્વચ્છતા સપ્તકી વધારે એને પ્રભાવિત કરે હે। જે વખત ઘરની આય પાય ગંદગી રહે તો આપણી જે બોને હે એને સપ્તકી પહેલા બીમારી પકડી લે હે। અગર વાતાવરણ સાફ ને હોગા તો એ આપણને ખુદ ને સ્વસ્થ હરતે રાખી શકી ને પરિવાર ને હરતે સ્વસ્થ રાખી પાએંગા। એટલે આપણી બોનો ને કેવું ચંગા કે આપણને સ્વસ્થ રહેવું હે ને આપણે આય પાય ભી સફાઈ રાખવી હે। ગાંવ માં અક્સર આપણી જે બોને હે એ પાણી ભરે પશુ ની દેખભાલ રાખે હે ઘરેલું કામ કરે હે એવું મેં અગર વાતાવરણ મેં ગંદગી નાલિયા ખુલ્લી રહેગા કચરો આમનો તેમનો પડ્યો રહેગા તો સંક્રમણ નો જે ખતરો હે એ વધારે થઈ શકે।
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે અગર વાતાવરણ સ્વચ્છ નહીં રહેગા તો એને ઘણા અકસ્માત દુષ્પરિણામ ભી થઈ શકે જેમ કે આપણે વાતાવરણ એવો અસ્વચ્છ થઈ જાયગા સંક્રમણ જેમ કે આપે કહ્યું વી ભી વધી જાયગા મચ્છર ને કીટાણુ ભી બળી જાયગા ને ત્વચા સંબંધિત જે સમસ્યા હે વી ભી બળવા લાગી જાયગા। એને સાથે માનસિક તણાવ ને ચિંતા ને આપણે ઘરના સૂરહી વણનો વિકાસ ને ભી બાધા બનેગા। અત્ર આપણે કહી શકીએ કે આપણે બોને હી વી આપણે ઘર મે ઝાદા સમય વિતાવે હે તે એટલે વણને આ સભી સમસ્યા ઝાદા પ્રભાવિત કરે હે તે અણબલદે આપણે બોનને ધ્યાન રાખવું ખૂબ ઝાદા જરૂરી હે।
1: હવે મનીષા બોન આપે સહી કીધું આઈસ આપણે દેખો હો કે આપણી બોનને માસિક ધર્મ મે ભી સાફ સફાઈ નું હોસે ધ્યાન રાખવું હે અગર અણી વગત ભી સાફ વાતાવરણ ને સ્વચ્છ શૌચાલય એણને મળે ને એનું પાણી ની સુવિધા ન હોય તો સંક્રમણ વધી શકે એટલે સ્વચ્છ વાતાવરણ આપણી બોનનો સન્માન ને સુરક્ષાનો અહેસાસ કરાવે હે। જે વખત ગંદગી દુર્ગંધ ને અવ્યવસ્થા હોવે તો એમ થકી આપણે બોને હે એનાનું તણાવ ને ચીડચીડ પણ વધી જાય હે ને સાફ સુથરું જે વાતાવરણ હે એ એનાને મન ને શાંતિ આલે હે એટલે આપણી બોને જે હે એ અક્સર પરિવાર ની ઘણા કાની જિમ્મેદારી તો નિભાવે હે અગર એ વાતાવરણ શાંત ને સ્વચ્છ હોગા તેણનું માનસિક સ્વાસ્થ્ય ભી અસર થયેગા। હવે આયસ વાત કરો ગર્ભવતી બોનની તો બહેન બોનો કેવું ચંગા કે ગર્ભાવસ્થા ને દોરાન સ્વચ્છ વાતાવરણ આપણી બોનો બદલે ઘણું જરૂરી હે। ગંદગી સંક્રમણ જે હે એ માને હાથે હાથે સોરાને ભી પ્રભાવિત કરી શકે એટલે આપણી બોનને સાફ પાણી પૌષ્ટિક ભોજન ને સ્વચ્છ ઘર રાખવું હોગા તાકી એણનું સ્વાસ્થ્ય જે હે એ અસર રહે ને એણને ગર્ભ મે જે સોર પલી રહ્યું હે એ ભી સ્વસ્થ રહી પાગા।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું જેમ કે આપણે બોને ખતી આપણે વાતે ચાલી રહી હે આપણે બોનને હે સ્વચ્છ વાતાવરણ નું શું મહત્વ હે કાર્યક્રમ ને માધ્યમ ખતી આપણે બોનને બતાડ્યું કે વાતાવરણ નું શું અર્થ હે આપણે બોનને સ્વચ્છતા નું શું સંબંધ હે તે આ વાતે આપણ આગે ભી મોરે ભી એમસ કરતા રંગા અબર હમણાં આપણે બોનને આ ગીત ને મોરે કરા આપણી વાતે
1: હવે

0: મોને ગીત તો આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફર કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત કે પહેલે મનીષા બોન આપણે ઘણી અસલ તરીકાથી કે ઘણા કાની વાત જાણી આયસ આપણે બોનોને કેવું ચંગા કે ગંદકી ને અંધારું વાળી જે જગે હે એ આપણે બોનોની સુરક્ષાને ખતરો વધી શકે સડકે સાફ હોવી જોઈએ આપણે જે લાઇટે હે એ રોડ માથે લાગી દેવી જોઈએ સાર્વજનિક શૌચાલય ભી સ્વચ્છ હોવો જોઈએ ને કચરાનું જે પ્રબંધન હે આપણને કરવું હે તો આપણી બોને સુરક્ષિત મહેસૂસ કરી શકેગા સ્વચ્છતા કેવલ સ્વાસ્થ્ય જ નહીં બલ્કિ સુરક્ષા સન્માન થકી ભી જોડી થકી હે આપણે દેખો હો કે એક સ્વસ્થ મહિલા જે હે એ સ્વસ્થ સમાજને બનાવે હે અગર આપણે જે સો રહી એ ભી એના ની માને દેખીને ઘણા કરની ચીજે શીખે હે એટલે આપણી બોનોને સ્વચ્છતા અપનાવી હે તો એના ને સોરને હાથ ધોવો એના ને કાઢવું હોગા સાફ સફાઈ કાઢવી હોગા કચરો કે ફેંકવો એ બતાડવો હોગા અને પાણી બચાવવાની આદત જે હે એ ભી આપણી બોનોને ઘણી મોટી ભૂમિકા હે આપણી બોનોને ઘરની સાફ સફાઈ રાખવી હે કચરો અલગ અલગ ફેંકવો હોય રસોઈ સાફ કરવી હે પાણી ઢાંકીને મીંડવું હે સોરોને ભી સ્વચ્છતા કાઢવી હે આ નાના નાના કદમ જે હે મોટા બદલાવ લાવી શકે હવે મહિલા સ્વયં સહાયતા સમૂહ આંગણવાડી પંચાયતની માધ્યમથી ભી આપણે સ્વચ્છતા અભિયાનને ચલાવી શકો
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે સ્વચ્છ વાતાવરણ ખાતે આપણે ઘણા આકાના લાભ મળે હે જેમ કે આપણે સ્વાસ્થ્ય એવો ભી બહેતર રહે આપણી જે આયુ હે વે ભી લંબી થાય હે માનસિક શાંતિ આપણે મળે હે રોગ ખતી સુરક્ષા મળે હે ને એને સાથે જીવન મે સકારાત્મકતા ભી આવે હે ને આપણે સો રહી વણનો વિકાસ ભી અચ્છો થાય હે બોને આપણે કેવું ચાંગા કે આપણ ઘરનું વાતાવરણ અગર સ્વચ્છ રાખંગા આપણી બોનનું શારીરિક સ્વાસ્થ્ય ને માનસિક સ્વાસ્થ્ય ભી મજબૂત થાયગા જ્યારે અંજલિ બોન આપણે બોન સ્વસ્થ રહેગા તે ભી શિક્ષા રોજગાર ને સમાજ મે ભી આપણી ભાગીદારી આલી શકેગા આણ ખતી વણનું સશક્તિકરણ હે વો ભી વધેગા એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે બોનને સ્વચ્છતા બદલે જાગૃત થવું ઘણું જરૂરી હે શિક્ષા ખતી વે આપણે અધિકાર જાણી શકીએ હે જિમ્મેદારીને સમજી શકીએ હે સ્કૂલ ને સામાજિક કાર્યક્રમ ને માધ્યમ ખતી ભી વે સ્વચ્છતાની જાણકારી લઈ શકીએ હે
0: હવે મનીષા બોન આપણે દેખો હો કે આપણી બોનને પ્લાસ્ટિક નો કમ ઉપયોગ કરવો હોગા સિત્રના થેલો મિટ્ટી ને સ્ટીલ ના બર્તન નો ઉપયોગ પર્યાવરણ ને સુરક્ષિત રાખી શકે
1: હવે
0: પેડ પૌધો વાતાવરણ ને શુદ્ધ બનાવે હે એટલે આપણી બોનને ઘરને આય પાય પેડ પૌધા લગાડવા હોંગા ને રોજે એની દેખભાલ કરવી હે બાઈન બોનો આપને ઈસ કેવું ચાહુંગા કે સ્વચ્છ વાતાવરણ કેવલ આપણી બોનોની જિમ્મેદારી નથી બલ્કિ સમાજ સરકાર બેને મળીને આના માટે કામ કરવો હોગા હર ઘર મે શૌચાલય સ્વચ્છ પેયજલ કચરાનું પ્રબંધન મહિલાઓને બદલે સાર્વજનિક શૌચાલય પર્યાવરણ સંરક્ષણ અભિયાન એ સ્વચ્છ ઇંધણની સુવિધા હોવી જોઈએ આપણી બોનોની વાતાવરણ સ્વચ્છ રાખવું કેમ જરૂરી હે કેમ કે અગર એ વાતાવરણ સ્વસ્થ નહીં રાખેગા તો એનાનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે નગર વાતાવરણ સ્વસ્થ રાખે તો સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર બનાવેગા સ્વચ્છતા સે હે આપણી બોનોના આત્મસન્માનને વધાવેગા ને સુરક્ષિત વાતાવરણ આપણી બોનોને આત્મવિશ્વાસ ભી આલેગા સાફ વાતાવરણ આવા વારી પીઢીને બહેતર જીવન આપી શકે એટલે આપણી બોનોની આ જિમ્મેદારી હે કે સ્વચ્છતા બનાવીને રાખવા મે આપણું યોગદાન આલે આપણી જે બોને હે એ અગર સ્વસ્થ સુરક્ષિત ને સન્માનજનક વાતાવરણ મે જીવન જીવેગા તારે સમાજ જે હે એ પ્રગતિ કરી પાગા
1: હવે અંજલિ બોન તો કાર્યક્રમ ને માધ્યમ કતે આપણે ભાઈ બોન કતે અણા વિશે માટે ઘણા આકાની વાતે થઈ ગઈ હે ને આપણ દેખી રહી હે કે આપણે ટાઈમ ભી થઈ જો હે કાર્યક્રમ કતે સૂટ પડવાનો
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કતે પેલ એક બીજું ગીત સાંભળાવી દો
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત ને મોરે પણ સૂટ

0: ભાઈન બુનો અણસગી થાતે કાર્યક્રમ ઘુમર તકી અમે પડો સુટ આશા કરા હું કે આજે કાર્યક્રમ મેં આપણી જે બોને હે એણંતે કી સે વાતે રહી હે કે સ્વચ્છતા ને એણન હું સંબંધ હે ને હરતે આપણી બોને જે હે ઈ સ્વચ્છ વાતાવરણ બનાવી રાખવામાં આપણું યોગદાન આપી શકો તો બોને આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપત્તા માટે
1: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારી ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નાવી શને હાથે તારું દી
1: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત.

0: શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર હિંડો સ્કૂલ જા આપણે આપણા ભી હપના પૂરા કરો
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ
0: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ અગાડી વધેગા
1: શિક્ષા નહીં તો સપના અધૂરા શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હૈ. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: गीत शो पूरो गीत बात एक वक्त फिर अपने पास पर कार्यक्रम खेती बाड़ी में जिम की गीत की पहले अपने घना कनी बात जानी आए सब बात करो कि खेत में काम करते टाइम लू तक की बचाव अपने हरते करो भाई बुन आपने केव चंगा के गर्मी ना जो धारणा है इनमें बपोर में 12 की 4 बजे उदी धूप घनी तेज रहे तो अने टाइम अपना ने खेतर में काम करवा तक की बचवो होगा कोशिश करवी होगा कि आपरू जो काम है ये अपने परबाते जल्दी उठी ने हाजे मोड़ो करी सको सुबह आपने देखो हां के परबाते टाडी हवा साले है से आपने शरीर ने कम नुकसान पुगावे है ते काम में भी अपने ने आराम मिलेगा धूप में काम करते टाइम अपने ने माता माते माता ने खुल्लू नहीं सोवू अपने किसान भाई बहनों ने गमछो या कोई से तो माता माते बांधी लेवू है जिससे कि हीदी धूप एना ने माता माते नहीं पड़े अपने भाई बहनों ने केवू चंगा के अपना ने हल्का रंग ना सित्र पहनवा है सूती कपड़ा जे है ये पसीना ने सोखी ले है ने शरीर ने ठंडक भी आले है एटले अपना ने वधारे टाइट एवो सित्र नहीं पहेरवो भाई बहनों गर्मी ना मौसम में शरीर में पसीना तक ही पानी नहीं दिसाय है एटले अपने अगर खेतर में काम करवा जी रहो तो थोड़ी थोड़ी वार में अपना ने पानी पीते रहू है घनी वक्त आपने देखो हो कि किसान भाई बहन जई वक्त पानी पीवे है जई वक्त एना ने सब तक ही वधारे प्यास लागे तो आ तरीको एना ने शरीर ने नुकसान पुगावी ने कमजोरी ने चक्कर नु कारण बनी सके એટલે આપણે હાદુ પાણી પીવો તો યા આપણે લીંબુ પાણી પી શકો છાશ પી શકો બેલનું શરબત પી શકો આ આપણા શરીરને ઠંડક આલેગા ને આપણે ગરમીને કારણે થવાવાળી સમસ્યા થકી બી આપણને દૂર રાખી શકે
1: હવે અંજલિબુન આ તે આપણે ભાઈબુનને આપે વતાડ્યું કે કિસાન ભાઈબુન લોખ હતી હેતે બસી શકે આયસ અગર આપણે ભાઈબુનને વતાડો કે લોખ હતી બચાવ બળ દેવી ઘરેલું ઉપાય હું અપનાવી શકીએ તો ભાઈબુનો આપણે પ્યાજનું સેવન કરવું હે આપણ દેખો કે અંજલિબુન ગરમીના ટાઈમમાં આપણ કચ્ચું પ્યાજ આપણે શરીર બળ દે ખૂબ લાભકારી રહે હે કિસાન ભાઈબુન ખેતમ જાય તે આપણે હાથે પ્યાજ બી લઈ જઈ શકીએ આના ખાતે આપણે શરીરને ગરમી હે વણાખતી બી રાહત મળે હે એની સાથે ભાઈબુનો આપ આમ પન્નાનું સેવન બી કરી શકો હો કચ્ચા આમ ખોતું બણ્યું ખોતું આમ પન્નો આપણ પીવંગા તણા ખાતે આપણે લૂ ખતી બી બચાવ થાયગા ને આપણે શરીર એવો બી ઠંડુ બણ્યું ખોતું રે આપણે શરીર હે વેન બી ઠંડક મળેગા એને સાથે ભાઈન બોનો આપણે સત્તુનું સેવન કરી શકો બેલનું શરબતનું સેવન કરી શકો એને સાથે અંજલિ બોન આપે કહ્યું હતું કે આપણે ભાઈબોન દહીં ને છાશનું બી સેવન કરી શકીએ અગર આપણે ભાઈબોન દહીં ને છાશનું સેવન કરેગા તો વણને શરીર હેવો ઠંડુ રહેગા ને વણને શરીર મેં પાણીની કમી બી નહીં થાયગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું એની સાથે આપણે ભાઈબોનને કેવું ચંગા કે આપણને ખીરા કકડી તરબૂચ ખાવું સુએ આ એવી ચીજે હે જે આપણે શરીરને ઠંડક પુગાવે હે ને પાણીની કમીને દૂર કરે હે હવે એની સાથે ભાઈબોનો આપણને ખાલી પેટ કારે ભી ખેતરમાં નથી જવું આપણને કાંઈ ખાઈ પીને જ ખેતરમાં જવું હે આપણે કહી શકો કે આપણે દહીં છાશ ફળ રોટી હરી સબ્જીએ મોસમી ફળ આપણને ઉર્જા આલેગા આપણે તરલ્યું ભૂનું મસાલેદાર ભોજન નથી ખાવું ને વેસ્ટમાં આપણને આરામ કરતું રહેવું હે તાકી આપણા શરીરને વધારે થકાન ન લાગે ભાઈબુનો આપણે કેવું ચંગા કે અવડેના ટાઈમે મોસમ જે હે એ પહેલેની તુલનામાં વધારે ગરમ થઈ ગયો હે પેડની કટાઈ પ્રદૂષણ જલવાયુ પરિવર્તનને કારણ તાપમાન જે હે એ લગાતાર વધી રહ્યું હે એટલે આપણને પહેલે થકી વધારે સાવધાની રાખવાની જરૂરત હે ગામોમાં આપણને વધારે પેડ લગાડવા હે પાણી બચાવવું હે ને પર્યાવરણની રક્ષા કરીને આપણે લાંબા ટાઈમ સુધી ગરમીને કમ કરવામાં મદદ કરી શકો ભાઈન બોનો આપને અમે કાર્યક્રમને માધ્યમથી કી ઇસ કેવું ચંગા કે ગરમીમાં ખેતરમાં કામ કરવું આપણે ભાઈન બોનો બોલે ઘણું ચુનૌતીપૂર્ણ હે પણ સહી જાણકારી ને સાવધાનીને અપનાવીને આપણે લૂ તકી બચી શકો માતાને ઢાકવું હે ટેમ ટેમ માથે પાણી પીવું હે બપોર અમે તેજ ધૂપમાં કામ કરવા તકી બચવું હે અસલ ભોજન કરવું હે જરૂરત પડવા માટે આરામ કરવા વાળા જે છોટો છોટો ઉપાય હે એ આપણને અપનાવવા હે જિંદગી આપણે જે કિસાન ભાઈ બોન હે એણની જિંદગીને સ્વસ્થ રાખી શકે
1: એને સાથે ભાઈન બોનો કેવું ચાંગે કે ગરમીઓને મોસમમાં લૂ એક ગંભીર સમસ્યા હે વિશેષ કરીને અંજલિ બોન આપણે દેખો કે આપણે કિસાન ભાઈ બોનો બોલતે વી તેજ ધૂપ મેં ગરમ હવા મેં ને કામ કરે વણખતી વણ શરીરને નુકસાન થાય હે આણ બોલતે વે સહી જાણકારી ને સાવધાની ને અપનાવી ને વે ખુદ ને બચાવી શકે હે જેમ કે પર્યાપ્ત પાણી પી શકે મુણકાને ઢાકીને કામ કરી શકે પૌષ્ટિક ભોજન કરી શકે છાંઓ મેં આરામ ખતી કામ કરી શકે એને સાથે આપણે ઘરેલું પે પદાર્થે વણનું બી સેવન બી કરી શકીએ એને સાથે ભાઈન બોનો કેવું જાંગા કે આપણે કિસાન ભાઈ બોને બી આપણે દેશની રીઢ રહે હે વણનું સ્વાસ્થ્ય રહેવું આપણે બદલે ઘણું જરૂરી હે જ્યારે આપણે કિસાનને પ્રતિ સન્માન ને વણન પ્રતિ સહયોગની ભાવના રાખંગા અંજલિ બોન ને હાથે આપણે કિસાન ભાઈ બોનને વણને સ્વાસ્થ્યને પ્રતિ જાગૃત કરંગા આ સબ આપણ પ્રયાસ કરંગા તે તારે આપણે કિસાન ભાઈ બહેનો વે આગે વધી શકીંગા લોક હતી બસી શકીંગા ને અને સમસ્યા ને હેવી ભી કાફી હદ તક ભી કમ કરી શકીંગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો અનેક પ્રકાર તક કે આજે કાર્યક્રમ મે ઘણી અસલ તરીકા તક કે આપણે ઘણા કાની વાત કરી હવે ટાઈમ થઈ ગયો હે આપણે અનસ કાર્યક્રમ તક કી સૂટા પડવાનો
1: હવે
0: સૂટા તો પડ પણ સાથે પહેલે હમરી લાયક ઓર ગીત ને મોરે પડ સૂટા
1: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હમરતા રેજો આપણું રેડિયો આપણી વાતે વાકર રેડિયો 90.8 FM માતે

આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીમ કરાવ, સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી, ફૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: કાર્યક્રમ ઘુમર હમરવાવારી અમર હિત બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનો
0: રામ રામ. હવે બોનો આપ સબ હામળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર હા અમારે આજની કાર્યક્રમ ઘુમર મે.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને એક ના વિષય ને હાતે મનીષા બોન, આજે કાર્યક્રમ મે આપણે બોનો તો કી વાતચીત નો વિષય હે કે આપણી બોનો બલ્લે સ્વચ્છ વાતાવરણ નું હું મહત્વ હે.
0: હવે
1: આપણે દેખો હો કે સ્વચ્છ વાતાવરણ કેવલ સાફ સફાઈ સુધી સીમિત નથી, બલકી આ સ્વસ્થ જીવન સુરક્ષિત સમાજ ને બહેતર ભવિષ્ય ની પહેચાન ભી હે. આપણે દેખો હો કે આપણી બોનો ને જીવન ની અગર આપણે વાત કરો તો એનમાં સ્વચ્છતા નું મહત્વ ઘણું વધારે હે. આપણી બોને પરિવાર સમાજ ને આવા વારી પીડન ની આધારશીલા રહે હે, ને અગર આપણી બોનો ને આય પાય નું વાતાવરણ સાફ સુરક્ષિત ને સ્વસ્થ ન હોગા તે શારીરિક માનસિક ને સામાજિક રૂપ તકી મજબૂત ને બની પાએંગા. આજે ઘણા એવા ગામ ને કસ્બે હે જેનમાં આપણી બોને ગંદકી દૂષિત પાણી ખુલ્લા ક્ષેત્ર મે કચરો ધુઓ અસ્વચ્છ શૌચાલય પ્રદૂષણ જેવી સમસ્યા તકી જૂજી રહી હે. એનો હિદુ અસર આપણી બોનાના સ્વાસ્થ્ય આત્મસન્માન ને જીવનની ગુણવત્તા માટે પડે હે. તાજે કાર્યક્રમ ને માધ્યમ થકી આપણે એ જાણંગા કે આ સ્વચ્છ વાતાવરણ નું શું મહત્વ હે, આપણે હર તે હર મનક ને આને બદલે જાગૃત કરી શકું.
0: હવે અંજલી બોને આપે સહી કીધું તો કાર્યક્રમ ને માધ્યમ કે તે અણા વિષય માટે આપણે બોને ખતી ઘણા હક્કાની વાતે રહેંગા. અબર હમણા આ ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: बहन बुनो अना गीत बाद आप सभी नो फेरे स्वागत करन हां हमारे आज ने कार्यक्रम घूमर में जिम की बहन बुनो गीत की पहले विषय बताड़ियो हतो कि आज हमें बात करवा वाला हूं कि आपड़े बोने बल दे स्वच्छ वातावरण नो हो महत्व है। अंजलि बुन आपण देख हां कि स्वच्छ वातावरण आपड़े मानव जीवन नो आधार रहे हैं। अगर आपड़े आसपास नो वातावरण स्वच्छ ने होगा ते आपड़े शारीरिक स्वास्थ्य प्रभावित ने थाएगा बल्कि आणखते आपड़े मानसिक ने सामाजिक जीवन भी प्रभावित थाएगा। विशेष करीने अंजलि बुन आपण देख हां कि आपड़ी बोने जी ही वणबल दे स्वच्छ वातावरण नो महत्व अजी ज्यादा भी बढ़ी जाए है। केम के आपण देख हां कि आपड़ी बोने जी रे ही भी आपड़े परिवार ने रेड़ है घर ने देखभाल करी ही सोरन नो लालन पालन करी ही परिवार ने स्वास्थ्य ने जिम्मेदारी में भी वे वन ने भूमिका वधार रहे हैं। एवं आपण देखो हां कि वातावरण अस्वच्छ रहेगा ते वन नो प्रभाव आपड़े बोन माते हिदू पड़ेगा ने वेणा साथे परिवार माते भी पड़ेगा ते आपड़े बोन ने केवू चांगा कि आज ना टाइम में आ बढ़ी रही प्रदूषण ने गंदगी ने अस्वच्छता एवं में आपड़े जलवायु परिवर्तन खती मानव जीवन ने गंभीर रूप खती प्रभावित करियो है। अत्रे आपड़े वातावरण ने स्वच्छ बनावी राखवू है ने आपड़े ध्यान राखवू है।
1: હવે મનીષાબેન આપણે દેખ કે સ્વચ્છ વાતાવરણનો અર્થ આપણે સડકે સાફ કરવું જ નથી બલ્કે આમાં શુદ્ધ હવા સ્વચ્છ પેયજલ સાફ ઘર ને આસપાસનું ક્ષેત્ર ભી સાફ હોવું જોઈએ આપણે જે કચરો હે એનું પ્રબંધન હોય તરીકા તે કી કરવું હે આપણે જે શૌચાલય હે એ સાફ હોવા જોઈએ પ્રદૂષણ રહિત આપણે વાતાવરણ રહેવું જોઈએ ને આપણે જે રસોઈ હે ખાવાનું હે એ ભી સ્વચ્છતા થકી આપણે બનાવવું હોગા માનસિક શાંતિ આલે એવું વાતાવરણ આપણને બનાવવું હે જે વખત આ હેતી ચીજે આપણને મળેગા તો જ આપણી જે બોને હે એ સ્વસ્થ ને સુરક્ષિત જીવન જીવી શકેગા। આ એસે વાત કરા કે આપણી બોને ને સ્વચ્છતાનું શું સંબંધ હે તણે બેનું ઘણું મોટું સંબંધ હે આપણી બોને ઘરની દેખભાલ કરે હે ભોજન બનાવે હે સૂર્યની પરવરિશ કરે હે ને પરિવારની સ્વાસ્થ્યની સંરક્ષક ભી રહે હે એટલે સ્વચ્છતા શબ્દ કી વધારે એણને જ પ્રભાવિત કરે હે જે વખત ઘરની આય પાય ગંદગી રહે તો આપણી જે બોને હે એણને સપ્તકી પહેલા બીમારી પકડી લે હે અગર વાતાવરણ સાફ ને હોગા તો એ આપણને ખુદને સ્વસ્થ હરતે રાખી શકે ને પરિવારને હરતે સ્વસ્થ રાખી પાએંગા એટલે આપણી બોનને કેવું ચંગા કે આપણને સ્વસ્થ રહેવું હે ને આપણે આય પાય ભી સફાઈ રાખવી હે ગામમાં અક્સર આપણી જે બોને હે એ પાણી

0: वी आपणे घर में ज्यादा समय विताव है ते एटले वर्ण ने आ सभी समस्या ज्यादा प्रभावित करे है ते अणबलदे आपणे बोन ने ध्यान राखवू खूब ज्यादा जरूरी है।
1: हवे मनीषा बोन आपे सही कीधु आईस आपणे देखो हो कि आपणी बोनने मासिक धर्म में भी साफ सफाई नु होसे ध्यान राखवू है। अगर अणी वगत भी साफ वातावरण ने स्वच्छ शौचालय एणन ने मले ને એમને પાણીની સુવિધા ન હોય તો સંક્રમણ વધી શકે એટલે સ્વચ્છ વાતાવરણ આપણી બોનનો સન્માનને સુરક્ષાનો અહેસાસ કરાવે છે। જૈવ વગત ગંદકી દુર્ગંધને અવ્યવસ્થા હોય તો એનથી આપણે બોને હે એણનો તણાવને ચિડચિડ પણ વધી જાય છે ને સાફ સુથરું જે વાતાવરણ હે એણને મનને શાંતિ આલે હે એટલે આપણી બોને જે હે એ અક્સર પરિવારની ઘણા કાની જિમ્મેદારી તો નિભાવે હે। અગર એ વાતાવરણ શાંત ને સ્વચ્છ હોગા તેણનો માનસિક સ્વાસ્થ્ય ભી અસલ રહેગા।
0: હવે
1: આઈસ વાત કરો ગર્ભવતી બોનની તો બહેન બોનો કેવું ચંગા કે ગર્ભાવસ્થાની દોરાન સ્વચ્છ વાતાવરણ આપણી બોનો બદલે ઘણું જરૂરી હે। ગંદકી સંક્રમણ જે હે એ માને હાથે હાથે સોરાને ભી પ્રભાવિત કરી શકે એટલે આપણી બોનને સાફ પાણી પૌષ્ટિક ભોજન ને સ્વચ્છ ઘર રાખવું હોગા તાકી એણનું સ્વાસ્થ્ય જે હે એ અસલ રહે ને એણને ગર્ભ મેં જે સોર પલી રૂ હે એ ભી સ્વસ્થ રહી પાગા।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું જેમ કે આપણે બોને ખતી આપણે વાતે ચાલી રહીએ હે આપણે બોનને હે સ્વચ્છ વાતાવરણનું હું મહત્વ હે કાર્યક્રમને માધ્યમ ગતિ આપણે બોનને વતાડ્યું કે વાતાવરણનું હું અર્થ હે આપણે બોનને સ્વચ્છતાનો હું સંબંધ હે તે આ વાતે આપણ આગે ભી મોરે ભી એમસ કરતા રંગા અબર હમણાવા આપણે બોનને આ ગીતને મોરે કરા આપણી વાતી
1: હવે

0: મોને ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણા પાસે ફરમ કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત કે પહેલે મનીષા બોન આપણે ઘણી અસલ તરીકાથી ઘણા કાની વાત જાણી આયસ આપણી બોનોને કેવું ચંગા કે ગંદકી ને અંધારું વાળી જે જગે હે એ આપણી બોનોની સુરક્ષાને ખતરો વધી શકે સડકે સાફ હોવી જોઈએ આપણે જે લાઇટ હે એ રોડ માથે લાગી રહેવી જોઈએ સાર્વજનિક શૌચાલય ભી સ્વચ્છ હોવો જોઈએ ને કચરાનું જે પ્રબંધન હે એ આપણને કરવું હે તો આપણી બોને સુરક્ષિત મહેસૂસ કરી પાએગા સ્વચ્છતા કેવળ સ્વાસ્થ્ય જ નહીં બલ્કિ સુરક્ષા સન્માન થકી ભી જોડી થકી હે આપણે દેખો હો કે એક સ્વસ્થ મહિલા જે હે એ સ્વસ્થ સમાજને બનાવે હે અગર આપણે જે સો રહે એ ભી એનાની માને દેખીને ઘણા કરની ચીજે શીખે હે એટલે આપણી બોનોને સ્વચ્છતા અપનાવી હે તો એનાને સોરને હાથ ધોવો એનાને હિકાળવું હોગા સાફ સફાઈ હિકાળવી હોગા કચરો કે ફેંકવો એ બતાડવો હોગા અને પાણી બચાવવાની આદત જે હે એ ભી હિકાળવી હોગા આ જે આદતે હે એ આપણી સોર બદલે ઘણી અસલ હે તાકિ ખુદ ભી સુરક્ષિત રહેગા અને આપણે સોરને ભી સુરક્ષિત રાખી પાએગા એને સાથે મનીષા બોન ભાઈ બોનોને કેવું ચંગા કે સ્વચ્છ વાતાવરણ બનાવવામાં આપણી બોનોની ઘણી મોટી ભૂમિકા હે આપણી બોનોની ઘરની સાફ સફાઈ રાખવી હે કચરો અલગ અલગ ફેંકવો હોય રસોઈ સાફ કરવી હે પાણી ઢાંકીને મેળવવું હે સોરોને ભી સ્વચ્છતા કાઢવી હે આ નાના નાના કદમ જે હે એ મોટા બદલાવ લાવી શકે મહિલા સ્વયં સહાયતા સમૂહ આંગણવાડી પંચાયતની માધ્યમ થકી ભી આપણે સ્વચ્છતા અભિયાનને ચલાવી શકો
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે સ્વચ્છ વાતાવરણ ખાતે આપણે ઘણા કાના લાભ મળે હે જેમ કે આપણે સ્વાસ્થ્ય એવો ભી બહેતર રહે હે આપણી જે આયુ હે વે ભી લંબી થાય હે માનસિક શાંતિ આપણે મળે હે રોગ ખતી સુરક્ષા મળે હે અને એને સાથે જીવન મે સકારાત્મકતા ભી આવે હે ને આપણે સો રહે વણનો વિકાસ ભી અચ્છો થાય હે બોને આપણે કેવું ચાંગા કે આપણ ઘરનું વાતાવરણ અગર સ્વચ્છ રાખંગા આપણી બોનનું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય ભી મજબૂત થાયગા જ્યારે અંજલિ બોન આપણે બોન સ્વસ્થ રહેગા તે શિક્ષા રોજગાર ને સમાજ મે ભી આપણી ભાગીદારી આલી શકેગા આણ ખતી વણનું સશક્તિકરણ હે વો ભી વધેગા એને સાથે આપણે બોનને કેવું ચાંગા કે આપણે બોનને સ્વચ્છતા બદલે જાગૃત થવું ઘણું જરૂરી હે શિક્ષા ખતી વે આપણે અધિકાર જાણી શકીએ હે જિમ્મેદારીને સમજી શકીએ હે સ્કૂલ ને સામાજિક કાર્યક્રમ ને માધ્યમ ખતી ભી વે સ્વચ્છતાની જાણકારી લઈ શકે હે
0: હવે મનીષા બોન આપણે દેખો હો કે આપણી બોનને પ્લાસ્ટિક નો કમ ઉપયોગ કરવો હોગા ક્ષેત્ર ન થેલો મિટ્ટી ને સ્ટીલ ના બર્તન નો ઉપયોગ પર્યાવરણ ને સુરક્ષિત રાખી શકે પેડ પૌધો વાતાવરણ ને શુદ્ધ બનાવે હે એટલે આપણી બોનને ઘર ને આય પાય પેડ પૌધો લગાડવા હોંગા ને રોજ એની દેખભાલ કરવી હે બાઈન બોનો આપણે ઈસ કેવું ચાહુંગા કે સ્વચ્છ વાતાવરણ કેવલ આપણી બોનોની જિમ્મેદારી નથી બલ્કિ સમાજ સરકાર બે ને મળીને આના માટે કામ કરવો હોગા હર ઘર મે શૌચાલય સ્વચ્છ પેયજલ કચરાનું પ્રબંધન મહિલાઓને બદલે સાર્વજનિક શૌચાલય પર્યાવરણ સંરક્ષણ અભિયાન જે સ્વચ્છ ઈંધણની સુવિધા હોવી જોઈએ આપણી બોનોની વાતાવરણ સ્વચ્છ રાખવું કેમ જરૂરી હે કેમ કે અગર એ વાતાવરણ સ્વસ્થ નહીં રાખેગા તો એનાનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે નગરી વાતાવરણ સ્વસ્થ રાખી તો સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર બનાવેગા સ્વચ્છતા સે હે આપણી બોનોના આત્મસન્માનને વધાવેગા ને સુરક્ષિત વાતાવરણ આપણી બોનોને આત્મવિશ્વાસ ભી આલેગા સાફ વાતાવરણ આવાવારી પીઢીને બહેતર જીવન આલી શકે એટલે આપણી બોનોની આ જિમ્મેદારી હે કે સ્વચ્છતા બનાવીને રાખવામાં આપણું યોગદાન આલી આપણી જે બોને હે એ અગર સ્વસ્થ સુરક્ષિત ને સન્માનજનક વાતાવરણ મે જીવન જીવેગા તારે સમાજ જે હે એ પ્રગતિ કરી પાગા
1: હવે અંજલિ બોન તો કાર્યક્રમ ને માધ્યમ કતે આપણે ભાઈ બોન કતે અણા વિશે માટે ઘણા આકાની વાતે થઈ ગઈ હે ને આપણે દેખી રહી હે કે આપણે ટાઈમ ભી થઈ જો હે કાર્યક્રમ કતે સૂટ પડવાનું
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કતે પેલ એક બીજું ગીત સાંભળાવી દો
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત મોરે પણ સૂટ

0: ભાઈનબુનો અણસગી થાતે કાર્યક્રમ ઘુમર તકી અમે પડો સૂટ આશા કરહ કે આજે કાર્યક્રમ મે આપણી જે બોને હે એણન તકી સે વાતે રહી હે કે સ્વચ્છતા ને એણન હું સંબંધ હે ને હરતે આપણી બોને જે હે ઈ સ્વચ્છ વાતાવરણ બનાવી રાખવા મે આપણું યોગદાન આલી શકે હોવે તો બોને આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની વારા મે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માટે
1: હોવે ભાઈન બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારી ફોન નંબર હે 9460051234
0: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એક નવી શને હાથે તારુદી
1: રામ રામ રામ રામ

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદી રૂકી જાયગા તો હું થાય?
0: નાના અંજલિ બુન, હું થાગા?
1: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે એ હુકી જાયગા, ખેતર બંજર થઈ જાયગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
0: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બુન, હર બુન મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
0: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુનનું મોલ આપણે જાણો.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
3: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
3: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે.
1: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.